0: આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુપીએસસી સંસ્થા પરનો વિશ્વાસ હંમેશની જેમ અતૂટ. ફ્લાય દુબઈની ફ્લાઇટના મુસાફરના જીવ બચાવનારા કેપ્ટન સ્મિથ મચ્છારની બહાદુરીને પ્રધાનમંત્રીએ બિરદાવી પરિવારજનો સાથે વાતચીત કરી. સપ્ટેમ્બરમાં જીએસટીની આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 14.7% વધીને 2,03,000 કરોડ રૂપિયાને પાર થયું. જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા અધિનિયમ આજથી અમલમાં આવ્યો અને એશિયન ગેમ્સ ક્રિકેટમાં શ્રીલંકાને હરાવી ભારત ફાઇનલમાં પ્રવેશ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુપીએસસીની 100 વર્ષની સફરમાં પેઢીઓ, સરકારો, ટેકનોલોજી અને અભ્યાસક્રમ બદલાયો છે, પરંતુ આ સંસ્થા પરનો વિશ્વાસ હંમેશની જેમ અતૂટ રહ્યો છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશનના શતાબ્દી સમારોહને સંબોધતા શ્રી મોદીએ એવા યુવાનોને જાહેર સેવાઓમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કે જેઓ જાહેર કચેરી તરફ નહીં પરંતુ જાહેર સેવા તરફ આકર્ષાય છે. તેમણે કહ્યું કે આજે 21મી સદીનું ભારત નવી કાર્ય સંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યું છે અને તેનો મુખ્ય સિદ્ધાંત લોકો તરફી સક્રિય સુશાસન છે.
1: એસે યુવાઓ કો પબ્લિક સર્વિસ મે લાના હોગા જો પબ્લિક ઓફિસ સે નહીં પબ્લિક સર્વિસ સે આકર્ષિત હો. ઇસલિયે જરૂરી હૈ કે રિક્રુટમેન્ટ કી પરીક્ષા સિર્ફ યહ ન પરખે કેન્ડિડેટ કિતના જાનતા હૈ બલ્કિ વો યહ ભી દેખે કે વહ યુવા સિવિલ સર્વિસીસ મે આના ક્યું ચાહતા હૈ.
0: શ્રી મોદીએ યુપીએસસી શતાબ્દી સ્મારક સિક્કો, એક સ્મારક સ્ટેમ્પ અને 100 પબ્લિક સર્વિસ કમિશન અને 100 જાહેર સેવા કમિશન નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ઉદબોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યોને પણ યાદ કરીને વહીવટી સેવામાં તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું.
1: આઝાદી કે બાદ ઉનકે સામને કેવલ એક દેશ કો આઝાદ રખને કી ચુનૌતી નહીં થી, ઉનકે સામને એક રાષ્ટ્ર કો ચલાને કી ચુનૌતી ભી થી. राष्ट्र के पुनर्निर्माण के लिए जिस स्टील फ्रेम की जरूरत थी वो स्टील फ्रेम सरदार वल्लभ भाई पटेल ने दिया. उन्होंने इस संस्था को आजाद भारत का एक प्रमुख स्तंभ बनाया.
0: ફ્લાય દુબઈની ફ્લાઇટના મુસાફરોને બચાવવા માટે ગુજરાતી પાયલોટ સ્મિથ મચ્છરના અદમ્ય સાહસને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું અને તેમના માટે ગૌરવ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
1: કેપ્ટન સ્મિથ ને જિસ પ્રકાર સે ધૈર્ય, સૂઝબૂઝ ઓર સાહસ કા પરિચય કરવાયા, ઓર જૈસે આજ ઇઝરાયલ કે પ્રધાનમંત્રી ને કહા કે ઇસ હિન્દુસ્તાની ને 9/11 હોને સે બચા લિયા. હર દેશવાસી કે લિયે સ્મિથ કા એ પરાક્રમ હમે ગૌરવ સે ભર દેતા હૈ.
0: આ પ્રસંગે ઉપસ્થિત કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે યુપીએસસીએ છેલ્લા 12 વર્ષો દરમિયાન અનેક સીમાચિહ્ન હાંસલ કર્યા છે અને ઘણા નવા આયામ ઉમેર્યા છે. તેમણે જણાવ્યું હતું કે યુપીએસસી દ્વારા કરવામાં આવેલી સરકારી નિમણૂકોની સંખ્યામાં વધારો થયો છે, ભરતી પ્રણાલીમાં પારદર્શિતા પણ સુધરી છે. ફ્લાય દુબઈ ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર ઓમાની કો પાયલોટની સાઉદી અધિકારીઓએ ધરપકડ કરી છે, જેમણે કેપ્ટન પર છરીથી હુમલો કરી પ્લેનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિથની બહાદુરીની પ્રશંસા કરી કેપ્ટન સ્મિથના પત્ની અને માતા પિતા સાથે વાત કરી હતી. શ્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતીય મિશન શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કેપ્ટન સ્મિથની પ્રશંસા કરતા કહ્યું કે રાષ્ટ્ર તેમના પર ગૌરવ અનુભવે છે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે, વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કેપ્ટન સ્મિથની અસાધારણ હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કેપ્ટન સ્મિથ મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી માહિતી આપી કે તેમણે તબીબી સારવાર મળી રહી છે અને તેઓ સુરક્ષિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રકૃતિનું સંતુલન જાળવવા અને ભવિષ્યની પેઢીઓ માટે મૂલ્યવાન વારસો સુરક્ષિત રાખવા માટે જંગલ અને વન્યજીવનનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. વન્યજીવન સપ્તાહ 2026ના અવસરે પોતાના સંદેશમાં શ્રી મોદીએ નાગરિકોને વન્યજીવન અને તેમના રહેઠાણના રક્ષણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી. ભારતે ખાદ્ય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટેના કાયદેસર રાષ્ટ્રીય પગલાંને ખોરાકને શસ્ત્ર તરીકે ગણવા સામે ચેતવણી આપી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અમેરિકાના મિલવોકીમાં G20 વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન આ તફાવત વ્યક્ત કર્યો. ખાદ્ય સુરક્ષા, સ્થિરતા અને સહકારનો સ્ત્રોત જાળવવા માટે સહિયારા પ્રયાસ આદરવાની પણ તેમણે અપીલ કરી હતી. મંત્રીએ ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર અને અમલની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસેવા દ્વારા દેશ સેવાના મંત્ર અને નિરંતર પ્રતિબદ્ધતાથી જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે અમે સેવા સંકલ્પ અભિયાનની વિશેષ શ્રેણી જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ અને અંજીઘાટ રેલવે પુલના નિર્માણથી આધુનિક માળખાગત સુવિધા અને મજબૂત કનેક્ટિવિટીમાં થયેલ નોંધપાત્ર સુધારા વિશે જણાવીશું.

0: આ બંને પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકના મહત્વપૂર્ણ ઘટકો છે અને પડકારજનક પર્વતીય વિસ્તારમાં બનાવાયા છે. ચેનાબ નદીથી 359 મીટર ઊંચાઈ પર નિર્મિત ચેનાબ રેલ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રેલવે પુલોને ભારતની ઇજનેર ક્ષમતાઓ અને જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવવામાં સીમાચિહ્નો તરીકે વર્ણવ્યા હતા.
1: ઉધમપુર શ્રીનગર બારામુલ્લા ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है. चिनाब ब्रिज दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है. हमारा अंजी ब्रिज भी इंजीनियरिंग का बेहतरीन नमूना है.
0: કુલગામના બગીચાના માલિક તજમુલ અહેમદ જણાવે છે કે આ પુલોના નિર્માણથી શક્ય બનેલા રેલ જોડાણને કારણે સફરજન ઉગાડનારા માટે દેશના અન્ય ભાગોમાં તેમના ઉત્પાદનોનું પરિવહન સરળ બન્યું છે.
2: જબ સે રેલ કનેક્ટ હો ગઈ હૈ તો તબ સે હમારી જો મેવા સનત હૈ ઇસમે કાફી સુધાર આયા હૈ ક્યુંકિ હમ एक तो अपना मेवा मुल्क की मुख्तलिफ मंडियों में ले जाने के लिए इस रेल सर्विस का इस्तेमाल करते हैं. दूसरा ये कि किराया भी बहुत कम देना पड़ता है.
0: આ પુલ માત્ર તકનીકી નવીનતા અને નિશ્ચયના પ્રતીકની સાથે જમ્મુ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડવામાં અને તેના ભાવિ વિકાસ માટે મજબૂત પાયો બનાવવામાં પણ મદદ કરી રહ્યા છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
3: સપ્ટેમ્બરમાં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીનું કલેક્શન ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 14.7% વધીને 2,03,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. સપ્ટેમ્બર 2025માં કુલ જીએસટી આવક 1,77,000 કરોડ રૂપિયાથી વધુ હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન 37,772 કરોડ રૂપિયા અને સ્ટેટ જીએસટી 45,363 કરોડ રૂપિયા છે. ઇન્ટીગ્રેટેડ આઈજીએસટી કલેક્શન 1,20,000 કરોડ રૂપિયાથી વધુ છે. મહિના દરમિયાન ઘરેલુ પ્રવૃત્તિઓમાંથી જીએસટીની કુલ આવક 10% વધીને લગભગ 1,38,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે આયાતમાંથી કલેક્શન લગભગ 26% વધીને 65,525 કરોડ રૂપિયા થઈ ગયું છે. જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા અધિનિયમ આજથી અમલમાં આવ્યો છે. આ કાયદા દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવામાં આવ્યો છે. આ અધિનિયમનો ઉદ્દેશ્ય જન્મ અને મૃત્યુ નોંધણીમાં વિલંબ અટકાવવાનો અને લોકોને સમયસર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ જન્મ અથવા મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષની અંદર કરવામાં આવે છે તો તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી જ નોંધણી કરાવી શકાય છે. આ અધિનિયમ અનુસાર 2 વર્ષથી વધુ સમય માટે રજિસ્ટ્રારને જાણ કરાયેલ જન્મ અથવા મૃત્યુ ફક્ત પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર જ નોંધવામાં આવશે. આ અધિનિયમમાં એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે નિયુક્ત સત્તાવાળાએ વિલંબિત નોંધણી માટે પરવાનગી આપતા પહેલા જાણ કરાયેલ જન્મ અથવા મૃત્યુની સત્યતા ચકાસવી આવશ્યક છે. એશિયન ગેમ્સમાં પુરૂષની ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 124 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી સૌથી વધુ 80 રન ફટકાર્યા હતા, જ્યારે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્મા 2-2 વિકેટ લઈ જીતમાં ફાળો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યુપીએસસી સંસ્થા પરનો વિશ્વાસ હંમેશની જેમ અતૂટ. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં મુસાફરના જીવ બચાવનાર કેપ્ટન સ્મિથ મચ્છારની બહાદુરીને પ્રધાનમંત્રીએ બિરદાવી પરિવારજનો સાથે વાતચીત કરી. સપ્ટેમ્બરમાં જીએસટી આવક ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 14.7% વધીને 2,03,000 કરોડ રૂપિયાને પાર થયું. જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા અધિનિયમ આજથી અમલમાં આવ્યો અને એશિયન ગેમ્સ ક્રિકેટમાં શ્રીલંકાને હરાવી ભારત ફાઇનલમાં પ્રવેશ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ્લિકેશન પર. ખરા સોના જેવો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહસને નમસ્કાર. મિત્રો, યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, મિત્રો, આ સંસ્થાને આજે 100 વર્ષ પૂરા થાય છે, એટલે કે આજથી એનું શતાબ્દી વર્ષ છે. 1 ઓક્ટોબર 1926 રોજ એની સ્થાપના થઈ હતી અને આ ઐતિહાસિક ઘટના પર આજે એક વિશેષ સિક્કાઓ અને ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે. મિત્રો, બ્રિટિશ શાસન દરમિયાન 1919 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અને 1924 લેલે કમિશનની ભલામણથી આ યુપીએસસીની સ્થાપના કરવામાં આવી હતી. 1937 સુધી આ યુપીએસસીનું નામ હતું ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન. 23 જાન્યુઆરી 1950 બંધારણ લાગુ પડતા એનું નામ યુપીએસસી રાખવામાં આવ્યું. મિત્રો, કેન્દ્ર સરકારની આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી પરીક્ષાઓનું પારદર્શક અને નિષ્પક્ષ રીતે આયોજન કરવું આ એનું કાર્ય છે.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, શ્રાદ્ધ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં કાગવાસ આપવામાં આવે તો ક્યારેક મનમાં વિચાર આવે કે આટલા બધા પક્ષીઓ પૃથ્વી પર છે ત્યારે માત્ર કાગડાની જ પસંદગી આ શ્રાદ્ધ પક્ષ માટે શા માટે કરવામાં આવી? તો કાગડાનું માનવ જાત પર ઋણ છે અને એ ઋણ અદા કરવા માટે આપણે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખતા હોય છે. હવે કાગડાનું વળી આપણા પર શું ઋણ હોઈ શકે? તો મિત્રો, વડ અને પીપળો આ બે વૃક્ષો એવા જે 24 કલાક ઓક્સિજન આપે અને આપણે એને વાવી શકતા નથી. કાગડાની ચરક કે વિષ્ટામાંથી આ ઝાડ ઉગી નીકળતા હોય છે. વડ અને પીપળો માનવ જાત માટે ખૂબ જ જરૂરી છે, એટલે વડ અને પીપળાને ધરતી પર ઉગાડનાર આ કાગડાનું ઋણ આપણા પર ચડે છે. કારણ કે વડ અને પીપળાની આપણે ખૂબ જ ધાર્મિક વિધિથી પૂજાઓ કરતા હોય છે. જ્યારે સાવિત્રીનું વ્રત હોય ત્યારે પણ આપણે વડની પૂજા થતી કરતા હોઈએ છીએ અને પીપળાના વૃક્ષની પૂજા પણ આપણે ખૂબ કરતા હોઈએ છીએ. ત્યારે આ ઋણ અદા કરવા માટે કાગવાસમાં કાગડાની પસંદગી કરવામાં આવે એવી એક માન્યતા છે. બીજી માન્યતા એવી છે કે અષાઢ અને શ્રાવણ આ બે મહિનામાં કાગડા અને કાગડીનો સંવનન સમય હોય છે અને ભાદરવામાં એના બચ્ચા આવે છે. હવે આ બચ્ચાઓને પોષણ મળી રહે એ માટે ભાદરવા પક્ષમાં કાગવાસ નાખીને એને બચ્ચાઓને પોષણ માટે પૂર્વ

જોઈએ આ વ્યવસ્થા કરી હોવાની પણ માન્યતા છે. તો ત્રીજી પણ એક માન્યતા છે. ત્રીજી માન્યતા એવી છે કે ઇન્દ્ર ભગવાનના દીકરા જયંતે કાગડાનું રૂપ લઈને સીતાજીને ઘાયલ કરી નાખ્યા અને ભગવાન શ્રી રામે એક તણખલું ઉપાડ્યું, એ તણખલાનો બાણની જેમ ઉપયોગ કર્યો અને કાગડાની આંખ ફૂટી ગઈ. ત્યારે જયંતને પોતાની કૃતિ પર ખૂબ પસ્તાવો થયો અને એણે ખૂબ માફી માંગી. ત્યારે ભગવાન શ્રી રામે એવું વરદાન આપ્યું કે શ્રાદ્ધ પક્ષમાં લોકો કાગવાસ નાખશે અને આ કાગવાસ એમના પિતૃઓ સુધી પહોંચાડશે અને એમના પિતૃઓને તમે તૃપ્ત કરશો. આ થઈ શ્રાદ્ધની ત્રીજી માન્યતા. હવે શ્રાદ્ધની ચોથી પણ એક માન્યતા છે. મિત્રો, એવું કહેવાય છે મહાભારતનું યુદ્ધ થયું એમાં કર્ણનું મૃત્યુ થયું અને કર્ણ જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે તેમને જમવામાં રોજ અલંકાર, સોનું, આભૂષણો એવું જ બધું આપવામાં આવતું. એટલે કર્ણને ગુસ્સો આવ્યો કે આ વળી શું મને ભોજન કેમ નથી આપતા, આને કોણ ખાય, અલંકારોને કોઈ ખાઈ થોડું શકે. કર્ણ એ ખૂબ દાની હતો અને એણે જીવનમાં ખૂબ દાન કર્યું હતું. તો ઇન્દ્રએ એવું કહ્યું કે તમે દાન તો ખૂબ કર્યું એ બધું જ બરાબર, પરંતુ તમે તમારા પિતૃઓને તર્પણ આપ્યું નથી. તો કર્ણએ કહ્યું કે મને ખબર જ નથી કે મારા પિતૃઓ કોણ હતા, કારણ કે મને મૃત્યુના થોડા દિવસ પહેલાં જ, થોડા કલાકો પહેલાં જ ખબર પડી કે મારા કોણ ભાઈઓ છે, કોણ મારા પિતૃઓ છે, કોણ મારા પૂર્વજો છે. એની સમજ જ મારી પાસે નહોતી તો હું ક્યાંથી પિતૃ તર્પણ કરું. ઇન્દ્રને પણ આ વાત વ્યાજબી લાગી અને આ જ સમય દરમિયાન 16 દિવસ માટે કર્ણને ધરતી પર આવવાની પરવાનગી આપવામાં આવી જેથી તેઓ પિતૃ તર્પણ કરી શકે અને ત્યારથી પણ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ. આવી અલગ અલગ ચાર માન્યતાઓ છે આ શ્રાદ્ધ પક્ષની.

मित्रों आपणे वात करी कागडानी तो कागडो ए खूब ज चतुर होशियार बुद्धिनु प्रतीक एवो पक्षी छे। मित्रों कागडा विशे अनेक वातो छे। आपणने मात्र एक वार्ता खबर छे के कुंजामां पाणी नीचे हतुं अने कागडाए कांकरा नाख्या अने ए पाणी ऊपर आव्युं, परंतु आ कांकरा नाखवानी युक्ति एनामां आवी गई रहती। एनुं मगज अखरोट जेवडुं नानुं छे અને આ અખરોટ જેવા નાના મગજમાં ન્યુરોન નામનું એક રસાયણ છે, જેના કારણે એની યાદશક્તિ ખૂબ જ છે અને એ ગણતરી બાદ છે, એ યુક્તિ બાદ છે, એ સમસ્યાનો ઉકેલ લાવતા પણ જાણે છે। એટલે કે જેમ માનવી વર્તી શકે છે એમ કાગડો પણ વર્તી શકે છે અનેક બાબતોમાં। મિત્રો આપણને એવું લાગે છે કે માનવીઓ સાધન બનાવીને સાધનને વાપરી શકે છે, પરંતુ એવું નથી। તમે જ્યારે કાગડાને જોયો હશે તો એ એક તારનો ટુકડો લે છે અને એ તારના ટુકડાને વાળીને એનો હૂક બનાવે છે અને આ હૂકથી એ ખોરાકને પકડીને ખાય છે। એટલે તમે વિચાર કરો, એણે પોતે સાધન બનાવ્યું, એ સાધનનો વપરાશ કર્યો અને એણે ખાવાનું ખાધું। કાગડો જે ચહેરો જોઈ લે છે એને વર્ષો સુધી યાદ રાખે છે, એટલું જ નહીં એ તમારું વર્તનને પણ યાદ રાખે છે, એની ગણતરીઓ કરે છે કે આ વ્યક્તિ હવે કઈ રીતે વર્તશે અને સમસ્યાનો ઉકેલ લાવતા પણ એને આવડે છે। એટલે તમે જો એને કોઈક ટોચ પહોંચાડો, તમે જો એની સાથે કોઈક તકલીફ આપો એને, તો એના ટોળે ટોળા આવીને બદલો લઈ શકે। અને આવું ગુજરાતમાં એક ભાઈ સાથે બની ચૂક્યું છે અને જે ખૂબ જ વાયરલ પણ થયું હતું કે ઘણા બધા કાગડાઓ એને ઘરની બહાર જ નીકળવા નહોતા દેતા અને જેવા એ ભાઈ બહાર નીકળે એટલે એના માથા પર ચાંચ મારી મારીને એને મારતા, એટલે એ પોતાના માથા ઉપર ટબ લઈને ચાલતા રસ્તા ઉપર, તોય કાગડા એને ચાલવા નહોતા દેતા। એ રીતે એ પોતાનો બદલો પણ લે છે અને તમે જો એને ખોરાક નાખો તો પણ એ ટોળે ટોળે વળી બધા ભાઈબંધોને બોલાવી એકસાથે ખાય છે। એટલે સમૂહમાં રહેવાની અને ભાઈબંધી નિભાવવાની વાત પણ આપણે કાગડા પાસે શીખવી જોઈએ। એટલું જ નહીં, એ કીડીઓનો જ્યાં ઢગલો હોય ત્યાં પોતે જ જઈને ઊભો રહી જાય છે। એનું કારણ છે કે કીડીના શરીરમાંથી ફોર્ટિનિક્સ નામનું એક એસિડ નીકળે છે અને આ કુદરતી રસાયણ જે છે એ કાગડાની પાંખોમાં રહેલા બેક્ટેરિયા અને પરોપજીવી જે જીવો છે એને મારી નાખે છે, એટલે કીડીને તે પોતાની પાંખો પર ચડવા દે છે અને આ કુદરતી રસાયણનો તે વપરાશ કરે છે। જોયું, કાગડો કુદરતી રસાયણો પણ વાપરે છે, એ તમારા ચહેરાને પણ યાદ રાખે છે, તમે ખોરાક આપો તો એ ટોળે ટોળા વળી ખાય પણ છે। એટલે આ રીતે કાગડો ખૂબ જ સમજદાર, ચતુર અને બુદ્ધિશાળી પક્ષી છે।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरासोना अने न्यूज़ ऑन AIR मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी वातो थई रही छे श्राद्ध पक्षनी पितृपक्षनी। तो मित्रों, आपणे दुनियामां अनेक संबंधों साथे रहीए छे अने आ संबंधोनी साथे ज्यारे आपणे जोड़ाईए छे ત્યારે એમના અનેક ઋણ આપણા પર ચડતા હોય છે અને એમના પર આપણા અનેક ઋણ ચડતા હોઈએ છે। આ બધા જ ઋણ આપણે ચૂકવી શકતા નથી। આ ધરતીનું ઋણ છે આપણા પર, પાણીનું ઋણ છે, આકાશનું ઋણ છે, આપણા પૂર્વજોનું ઋણ છે। આવા અનેક ઋણ આપણા પર ચડતા હોય છે અને આ ઋણ અદા કરવાનો જે મહિમા છે એ શ્રાદ્ધમાં આપણને વર્ણવવામાં આવ્યો છે। मित्रों, एवं कहवाय छे के 10 ब्राह्मणों ने दान करो एना करता एक भाणिया ने पण जो तमे प्रेम थी जमाड़ो ने तो पण एटलू ज पुण्य लागे छे। श्राद्ध पक्ष में शास्त्रों में एवं कहेवामां आव्युं छे के दीकरी, जमाई, भाणियों, बेन, बनेवी बधाने तमारे निमंत्रण आपवुं जोईए। एवं शास्त्र में कहेवायुं छे के दीकरी लग्न करीने जाए एटले ए पारकी थई जती नथी। मित्रों, आपणा पूर्वजोए आपणा माटे બાપ દાદાઓને નામ આપણને ખબર નથી હોતી, એટલે કે મારા દાદાનું નામ શું છે ત્યાં સુધી આપણને ખબર હોય છે। દાદાના દાદા કે દાદાના પપ્પા, પરદાદા, એ બધાના નામ, એ લોકો કેવા હતા, કેવા દેખાતા હતા, આપણને એના વિશે કંઈ જ ખબર નથી। એમણે આવનારી પેઢી માટે શું શું કામ કરી ગયા એ પણ આપણને ખબર હોતી નથી। પરંતુ આ બધા જ પૂર્વજોનું ઋણ આપણા પર ચડતું હોય છે અને એ અદા કરવાનો મહિમા એટલે શ્રાદ્ધ પક્ષ।

અગણિત છે ઉપકાર એના. હા મિત્રો, માતા પિતાના જે આપણા પર ઉપકારો છે એ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ, પરંતુ આ વાત હવે કદાચ થોડીક ભૂલાતી જાય છે. કારણ કે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે, અને બીજું, બાળકો વિદેશ તરફ જે પ્રયાણ કરે છે, માતા પિતા અહીં ભારતમાં હોય એ કઈ રીતે જીવી રહ્યા છે, અને એકવાર વિદેશમાં ગયા પછી પાછું દેશમાં આવવાનું નામ નથી, અને ત્યારે મા બાપ ખૂબ દુઃખી થાય છે. અને જ્યારે ઘડપણમાં એમને કોઈ લાકડીની જરૂર હોય છે, પોતાના દીકરાના સહારાની જરૂર હોય છે, ત્યારે દીકરાઓ એમની સાથે હોતા નથી, અને દીકરીઓ પણ સાસરે જતી રહી હોય છે. પરંતુ એવું કહેવાય છે કે દીકરીઓ ઘણું સાચવી લેતી હોય છે, અને દીકરાઓ પ્રત્યે માતા પિતાનો જીવ હંમેશા તૂટતો હોય છે, હંમેશા તેઓ આશીર્વાદ જ આપે છે. પરંતુ આપણે કદાચ એમના આ આશીર્વાદની અવગણના કરી દેતા હોઈએ છીએ, અને એટલે મા બાપ દુઃખી થતા હોય, અને ત્યારે આ જે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે એવું થાય કે શ્રાદ્ધ પક્ષ કરતાં જો આપણે જીવતા જીવત જ એમની સેવા કરે તો કેવું.